You're listening to RM3 Radio Manoranjan. Avo amari sathe. આવી પહોંચ્યા છીએ અમે આપ સૌ કોઈનો સાથ દેવા માટે રેડિયો મનોરંજનના લહેર ઉપર આવો મારી સાથે પ્રોગ્રામમાં રત્ના આપ સૌ કોઈનો સાથ આપી રહી છે જ્યાં ક્યાંયથી જોડાયા છો બસ આશા એ જ કરીએ આજનો દિવસ સૌ કોઈ માટે એક જ ખૂબ જ સરસ મજાની ઉર્જાની સાથે શરૂ થયો હશે અને આજનો આ કાર્યક્રમ બસ આપ સૌ કોઈ માણી રહ્યા છો રેડિયો મનોરંજનના લહેર ઉપર 19 તારીખ છે બુધવારનો દિવસ છે ખૂબ જ સરસ દિવસ ખીલ્યો છે અને આજના આ કાર્યક્રમની શરૂઆત આપણે સરસ ગીતની સાથે કરી અને આ ગીત હતું જિગરદાન ગઢવીના સ્વરમાં મુકાયેલું જલસો ફિલ્મમાંથી લેવામાં આવેલું સાથ આપેલો પામેલા જૈને અને તે સાથે નવા નવા ગીતો અને કૃષ્ણ સદા સહાય તે ફિલ્મમાંથી લેવામાં આવેલું આપણું આગલું ગીત લેવામાં આવેલું છે મનોરથ જીવના સ્વરમાં તો ચાલો એન્જોય કરીએ આપણા આગલા ગીતને

0: RM3 Radio. Radio. Radio.
1: आवो अमारी साथे. रूम झूम करती झूम झूम करती आव मारी माड़ी अने आ साथे जा ब्यूटिफुल ब्यूटिफुल गीत हतु सूरती लोचो माथी लेवामां आवेलू विथ अ लवली लवली ब्यूटिफुल ट्रैक अने आ साथे ज एक सरस मजाना गीत ने आपणे एन्जॉय कर्युं. 2026 वर्षमां आवेली आ फिल्मनुं गीत हतुं सूरती लोचो माथी लेवामां आवेलू. जो कि जोवा जईए तो समय केटलो जल्दीथी परिवर्तित थई रह्यो छे. कोईए एक बाळकने पूछ्यूं कि तमे कई सदीमां जीवी रह्या छो, तो बाळके खूब ज सरस जवाब आप्यो कि आ साहेब एवी के एक एवी सदी छे ज्यां फोन फायरलेस बनी चूक्या छे, कूकिंग फायरलेस बनी चूक्यू छे, गाड़ियों कीलेस बनी चूकी छे, भोजन जे छे छे ते फैटलेस थई गयू छे, टायर्स छे ए ट्यूबलेस थई गया छे, ड्रेसिस छे बधा स्लीवलेस थई गया छे, अने जे आपणा युवाओ छे ते बधा जॉबलेस थई गया छे, आपणा नेताओ बधा शरमनाक आपणे कहीने शेमलेस बनी गया छे, रिलेशनशिपमां वात करीए तो मीनिंगलेस बनी चूक्यां छे, एटिट्यूडनी वात करीए तो केरलेस बनी गया छे आपणा एटिट्यूड, पत्नीओनी वात करीए तो भाई निडर एटले के फियरलेस बनी चूकी छे, बेबीज छे बधी फाधरलेस થઈ ચૂકી છે, ફીલિંગ્સની વાત કરીએ તો હાર્ટલેસ બની ચૂકી છે, એજ્યુકેશનની વાત કરીએ તો વેલ્યુલેસ થઈ ચૂકી છે, બાળકની વાત કરીએ તો બાળકો મેનરલેસ થતા જઈ રહ્યા છે, અને બધું બધું લેસ થવા લાગ્યું છે જીવનમાં. અને આ વાતો જોઈને આપણી આશાઓ પણ એન્ડલેસ, અને એ સાથે આપણે સ્પીચલેસ બનવા લાગ્યા છે. અને તમે નહીં માનો, આ બાળકનો જવાબ સાંભળીને તેમના શિક્ષકે તેમને 10 ઉપર 10 માર્ક્સ આપી દીધા, કારણ કે એને હિંમત દેખાડી એક આ કડવી સચ્ચાઈ બધાને દર્શાવવાની. સો ગાઈઝ, એનીવેઝ, આજના આપણા કાર્યક્રમમાં બ્યુટિફુલ ગીતો અમે લઈ આવ્યા છીએ તમારા માટે. અને ઇટ્સ ઓલરેડી 10:16, સમય કેટલો ઝડપથી ભાગી રહ્યો છે ભાઈ. હમણાં તો ઓગસ્ટનો મહિનો શરૂ થયો હતો ને એમાં તો 19 દિવસો નીકળી ગયા, કેટલા ઝડપથી સમય ભાગી રહ્યો છે. તો ચાલો ઝડપથી તમારા માટે પણ આપણું આગલું ગીત લઈ આવ્યા છે, અને આ છે ગરવી ગુજરાત, કીર્તિદાન ગઢવીના સ્વરમાં મુકાયેલું ખૂબ જ સરસ ગીત 2026 વર્ષનું.

0: અમારી સાથે
1: એકબીજા પર આખી વિશ્વાસ ગુજરાત અમે બનાવ્યો છે. ગીતા રબારીના સ્વરમાં મુકાયેલું હતું આ બ્યુટિફુલ બ્યુટિફુલ સોંગ. એન્ડ વિથ ધીસ 10:25 રેડિયો મનોરંજન પર દરરોજ આપણો ડેઈલી ડોઝ ચાલે છે સવારના 10 વાગ્યાથી 11:15 સુધી. સો કમિંગ અપ વિથ ધ નેક્સ્ટ બ્યુટિફુલ વન 2026 આ ગીત વંદે ભારત વાયા યુએસએ. તમને જણાવતા ચાલીએ કે આ એક ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ જે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની મથામણમાં કરતા ગુજરાતી યુવાનની વાર્તા રજૂ કરે છે. અને સાચે જોવા જઈએ તો અમારી સાથે કેટલા બધા એવા નવયુવક છે જે વયા તો ગયા યુએસએ, યુએસએ ની હોડમાં, પણ પછી ત્યાંનું ગ્રીન કાર્ડ મેળવવા માટે કયા કયા પાપડ એ લોકોએ બનાવ્યા એ તો તમને ખબર હશે જ. ભાઈ આ ફિલ્મ લોસ એન્જલસમાં રહેતા રોહન નામના એક ગુજરાતી સ્વપ્નદ્રષ્ટા યુવકની આસપાસ ફરે છે અને વર્ક પરમિટ પૂરી થયા પછી ગ્રીન કાર્ડ કે સ્ટેટસ મેળવવા માટે તે કેવી મુશ્કેલીઓ, રમૂજી, યુક્તિઓ અને સંઘર્ષોનો સામનો કરે છે તથા તેની લવ લાઈફ અને પરિવાર સાથેના સંબંધો કેવા વળાંકો આવે છે તે આ ફિલ્મમાં હાસ્ય અને લાગણી સભર રીતે દર્શાવવામાં આવ્યું છે. અને આપ સૌ કોઈને જણાવતા ચાલીએ આ ફિલ્મમાં મલ્હાર ઠક્કર, પૂજા ઝવેરી અને કિલી પિયર્સની સ્ટોરી છે. તો બસ લવલી સોંગ, લવલી મૂવી એન્ડ વિથ ધીસ લવ એવરી ડે. વંદે ભારત વાયા યુએસએ, ડોન્ટ મિસ ધ મૂવી. જો કે આ ફિલ્મ આવેલી હતી ડિસેમ્બરમાં, 25 ડિસેમ્બર 2025, પણ હવે તમારા માટે ગીતો ચલાવી રહ્યા છીએ.

જ્યારે પ્રેમ થવાનો હોય ત્યારે થઈ જ જાય છે. પછી ભલે ને એમાં કીચુકી લવ સ્ટોરી હોય તો શું થયું, લાઈફ તો સીધી થઈ જાય છે ને બોસ. અને આ સાથે જ પ્રેમ થયો. ભાવિન ભાનુશાલી, ગૌરાંગ પાલા એન્ડ ધ્વનિ ગૌતમ વિથ ધીસ બ્યુટિફુલ સોંગ છોટુ ખાનના વોઇસમાં છેલ્લું ગીત તમારા માટે છોડી જઈ રહ્યા છે, એન્ડ ધેટ ઇઝ ઘડવૈયો. અને આ સાથે જ આશા કરીએ કે આજનો આ પ્રોગ્રામ તમને ગમ્યો હશે. સો હોપ યુ હેડ અ બ્યુટિફુલ ટાઈમ. ફરી મળીશું જલ્દી. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો, જિંદગીમાં વ્યસ્ત રહો, કારણ કે જિંદગી છે ખૂબ જ જબરદસ્ત. અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ. ગુડ બાય, ટેક કેર, બ્યુટિફુલ દિવસ તમને મુબારક હો. અને આજનો આ દિવસ જસ્ટ એનર્જીની સાથે એન્જોય કરો.